0: સંગીઓ આપણને સુનત રહ્યો માટી કે ગીતલા જેને આપણ સ્વરમાં પિરોય રહી રમેશ યાદવ અવ સીતારામ સાહુ
1: અવેલા સુને પર ચહેરીન હે દેવરી ભાટાપારા લે ગનુલાલ રજક કે આર સાહુ અશ્વની વર્મા ગણેશ મિસ્ત્રી ધરસીમા લેહે છેદુલાલ યાદવ શ્રીમતી સીતા અર્ચના રાધા મનહા દુર્ગાપાલા સંતોષી નગર રાયપુર લેહે છન્નુલાલ યાદવ અનુરાગ અભિષેક અલકા નામિકા બલદાવ સાહુ મનહા ધવલપુર ગરિયાબન લેહે જ્ઞાનલાલ મિશ્રા ગજેન્દ્ર ચંદ્રકાંતિ ડિગુ ધનંજય મિશ્રા સંગી મનહા
0: માયા કતકા પવિત્ર બંધના હે ના સુમિત
1: सीर्तन भाई नेहा मनखे एक हर बार कुछ भी कर करे बर तैयार रहते कोनो देश ला छोड़ देते तो कोनो देश बर मायाला
0: सीर्तन छत्तीसगढ़ के महानायक गुंडर धुर ऐसे ऐसने रहिस देश भर अपन मायाला छोड़ दिस औ अपन तन मन धन ला सबला समर्पित कर दिस
1: बिल्कुल भाई देश भर अपन तन मन धन ला सबला समर्पित कर दिस संगी हो माया कखरो बर रहा है बस परबित होना चाहिए और आरुख भाव ले एक दूसर के मन ला समझने वाला होना चाहिए तब सुन सुनथन यही विचार सन सुघरकन गीतला